0: Basmati Rice.
1: Disha Basmati Rice. Available now at all Falcon stores, Worli Superstore, Opus and all independent stores nationwide.
2: આ સપ્ટેમ્બર પેરિસમાં ઇતિહાસ લખાઈ રહ્યો છે.
3: BAPS મંદિરનું ઓપનિંગ અને સ્ટાર ટૂર્સ તમને લઈ જઈ રહ્યું છે આ પવિત્ર યાત્રા પર.
2: યુરોપના 3-9 દિવસના ટૂર્સ,
3: ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ, ઇટલી અને જર્મની સાથે
2: દર્શન પણ અને યુરોપ પણ.
3: સીટ્સ જલ્દી ભરાઈ રહી છે, આજે જ બુક કરો સ્ટાર ટૂર સાથે.
2: કોલ 02089002323 ધ સ્ટાર ટૂર્સ.
3: ટ્રાવેલ વન્સ એન્ડ યુ વિલ ટ્રાવેલ અગેન એન્ડ અગેન.
1: લેમ્ફાઈ મીન્સ ક્વિકર એન્ડ સેફ વે ટુ સેન્ડ money.
4: LenFi means low transaction fees and great exchange rates.
1: LenFi means £10 sign-up bonus on registration for transactions over £50. Just use the code LIKA.
4: So send money today to India, Pakistan or Bangladesh with LenFi. Download the LEMFI mobile app today.
5: LenFi is registered by the FCA. T's and C's apply.
6: Location, location, location.
7: In real estate, location is everything, and this one is a winner.
6: Introducing Greens by Daniel, a premium collection of townhouses and villas
7: located in Dubai in a prime location for high appreciation.
6: Step inside and walk into fully furnished townhouses and villas with premium Italian furnishings.
7: Step outside and enjoy 50+ amenities inside the master community.
6: And the best part, townhouses and villas Greens start from just £711,000.
7: To book, call our London office on 02039635757. Greens by Danube. Prime location.
6: High appreciation.
7: In Dubai.
8: Ye hai Lyca